bên đại gia đâu rồi. Ô lê ô lê ô lô ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê ô lê